કામ કરી જઈએ માળે, તે માળે કામ કરી આખી દરગાહ સાનું જગા મિલ જાય. સાહેબજી કહેન લગે, નહીં હિન્દુ મુસલમાન દોએ અગર ચંગે કામ નહીં તે દરગાહ ચ ટોઈ નહીં મિલેગી. અગર કામ ચંગે ને ચાહે મુસલમાન હૈ ચાહે હિન્દુ હૈ, દરગાહ ઓના નું આદર મિલેગા.